કઝિન કાર્દોઝ હણીગારી લે આવ્યા ગીતા ઉપરાંત. સુખી જીવિત ગાયતા લોરા અને લીધિયા.

નમસ્કાર, હાવ સવિતા, હ્યો અસત કાંઈ મુખેલ ખબરો. મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત હાણી કાલ દિલ્લીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તશેચ કેન્દ્રીય બંદર આણી નહ યારાદારી મંત્રી સર્બાનંદ સોનોવાલ હંચી ભેટ ઘેતલી. ઉદરગતી સહિત તરેકવાર વિષયાંચેર ચર્ચા જાલ્યાચી માહિતી મુખ્યમંત્ર્યાની દિલી. ભારતાચે ઉપરાષ્ટ્રપતી સીપી રાધાકૃષ્ણન હંચા ગોય ભેટેચા ફાટભુયેર દક્ષિણ ગોયચો જિલ્લોધિકારી એગ્ના ક્લિટસ હાણી ડ્રોન વાપરાચેર બંદી ઘાલ્યા. ફાલ્યા દંપારા 3 ते 30 मे સાંજ વેળા 5 मेरेन દાબોળે વિમાનતળાચ્યા 2 કિલોમીટર વાઠારાત હી બંદી લાગુ આસતલી અશે આદેશાત મળા. સાવરકર યુવા મંચ દિવચલ આણી ભારત સરકારચ્યા યુવા વ્યવહાર ખાત્યાકડે સંલગ્ન આશિલ્યા મેરા યુવા ભારત હે સંસ્થેચ્યા વતીન વિનાયક દામોદર સાવરકર જયંતી નિમતાન આજ દિવચલ શહેરાત એક ખાસ કાર્યાવળ આયોજિત કેલ્યા. દિવચલ મહાલાત આજ ઈદ અલ અધાચી પરબ મુસ્લિમ ભાવાની વડા ઉમેદીન આણી વિંગડ વિંગડ કાર્યાવળીની મનયલી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાણી આજ સિક્કિમ પુલીસાંક પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પુલીસ ધ્વજ દિવન સન્માનિત કેલે. આજ પુરાય દેશાત ઈદ ઉલ અધા વડા ઉમેદીન મનયતાત. હે નિમતાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી આણી મુખ્યમંત્રીની લોકાંક પરબી ભેટયલ્યાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાણી સ્વાતંત્ર્યવીર સાવરકર હંચા જયંતી નિમતાન તાંકા આરગાં ઓપલ્યાત. વીર સાવરકરાંચે શૌર્ય આણી દેશભક્તી સદાચ લોકાંક પ્રેરણા દીતલી અશે સમાજ માધ્યમાવેલ્યા સંદેશાત તાણી મળા. ભારત આણી ચીનાન શીમ વાટારાતલ્યા પરિસ્થિતીચો નિયાળ ઘેવપા સહિત શાંતતા આણી સુવ્યવસ્થા તિગોવન દવરપા ખાતીર સમાધાન ઉકતાયલા. હ્યો આશિલ્લ્યો કાંઈ મુખેલ ખબરો.